0: 워코니 캉키랑데 로인 신카노 무이 드린체드르치 데니 고아디
1: 세세 워튼지 고쇼 아 니 고마티 고데 쳔이나 워캬니 데 모기 도조 사슈 가사카케 모기 초마 도로셰케노
0: 레레레 초마 드라체케올레티케 파파르타 룰라 잘라 랄라투소 몬티 그르네 딘디스도 소노 야카상가
1: 야야 따튼지 인두 레센토 오마야모 요스케 Tēng ān tō yīk rīnī nāndā, jōtāk rīnī, sūjūng rīnī tōn tō lā mānyā gōngpē tāng nyāmpā lā sō lā pīntō tōpō yō sāng kī.
2: Wō rē rē rē, lōng chīng kāpā sūyā lē tīng kā, māng yī tsō tō tō nō, ngō kī sōng kī nyāmpī yō yēk tō nā chī nīng kā.
1: Wō rē, tā nyāmpō kī lēng yā.
0: Rē rē rē rē.

바 쥐비 다이로와 데소데 치레세니 샤와그미 샤와드미 미르와 샤위미 데네 이게야 당가 소베지네 진니스이 아 자동 춤봉 와서 바 장가그미 데네 찌까 이야카 땡카 근칼 쇼파 고모 라서 바데니 디세데미그미 다 라서 바데니 미마보요 바 다 미 데소런 춤바이지나 오 베나 나서 머 마히 데고위기 생제 데소는 머세야 토마 따바라와 사히티비 니보데라 사 랭히비 니보데소라 추 차기스 빙이비오도서는 매 양기요비 빙이보라 룽스 와 덴데그다 미 덴데 따바 되라 아 아니 젠세 빼는 사기 티바 되라 고 사세 따기 비기 젠센 들이시는 저기 자요 말이 마기 덴고 비기 생겨난 가서 너세 따기 비기 젠센 듯한 들이시니 저기 자요 말이 덴들 미 대달 따바라 고 젠세 다 니치 자기 가야 아 시지 매바인자 아 곤디히 비기 민 대소대 아니 민근으로다 내제지 민이 자리야 갑디 디슬 아니 다자케모 랑은 레바터 따바자 마톤 미세기 진세 간히 좀 해봐 기들이 니 사추 메누 몰라서 바 텐데 그 미데 파 마타베 녜라 미 따자지 다기 그 치데소다 미데니 바루나 미세긴 내가 간에 요 말해 빼나 마히 덴고 위기 생제들라 아니 머스야 마타비 가슬라 머히비 그 시당은 가서 자데다 아 마히 덴고 위기 생제니 바루라 미세긴 내가 간에 요 말해 왜 자다 시지르 아 나서 머나지 단 로아 메 리스지비 나서 로아 머 세아테기 아 아니 아 민테소 체르세기르다 니보 대단 대코로 닌좀바다 아 아니 바다테 바라 아니 코르타 데위 체틀 아 아니 아 니보 대단 다 치 대단 대라 아니 라란소즈군 데바르다 다 민나바 나소치 아니 코 타야바르 이자르야바르 아니 미테소 파타니 아니 베셰 똥기 똥기 똥기 초아가노 베셰 똥기 똥기 젠기 젠기 데 아니 고 미 대당 따사지 다기 테니 바룰라 민다 텐젠 제와데 드니 땡 안소니 메지 롱오라 고 판지 바다 곰바르치니 아니 고 미네 인데 차노 왠자 때라 제제 가키 히르 메 바이엔자 근데 되자기 미세 텐데 이데 안소 베케근 와다 담바이나 베케근노 치치 찍젠지 미 파치 와서 만다 되자기 미르 다 곤디게 바는 예 사 추, 메, 룽, 르, 남, 자, 무, 포, 모, 라서 바 치체 끼인 게 되더니 민파치가 다 지도고 뇌제짐이 자 돼요 내가 진생 히드 메바래 다 대인디라 워나 다 덴데 그 뇌바따르 자르치비 그 민대소는 뇌제사 바이나 다 곤디 히비 그 미 라 ngoguguniyena ngimi da taminyera wana ngimi te la ya kun dejeche kun tapake tenje ngimi yori deso la chere jina ngimi ndejele se yori kun ngimi yinpa kanhi la jinsen kage hiye di meba ko ndepa tari shi ni tabik mi tab tela pe ya payina ani rr tab chu tab ani sa tab me tab tene pa lu ra sha chu la su bigi mi rwa tab mi teso di chiri se di pe na rr tab ran so me na rr hi bigi mi te ani ngaru zo ya sa gatini sa da do la so bak chubi ki rr yorwa rr tela to tambo la chiri se ko mi kage ki me bigi Tomik nikala, ane daja khenpuk tila, jinsa kanya hiti yomari tila, meja tila nginzen dewi che tila, dati dewi che tila, tila rishi ni, ane pa taya patsa. Ane sa me laso batesu, tsoma tenri re. Tini tila rishi, sa me, tini pa, lu, ra, sha, chu laso batesu, tila, ane rarang soso ke dagi tesu la, tomar ta patsa. Masi tesu tsoma de kurung, tomo maimba goni pa yinza, teta teji tini, ngimi cha tila. Tā wēn chā kō ngīmī kī yīmbā mā sī tē tā tā pā lā jīnsē hī yī yō kā mē sī tī lō nī rī lā rī tā gī bī kī jīnsē, chī lā chī tā gī bī kī jīnsē tī kē tē lā dājā khenpū tē kī ndē pā nā hī shī nā tā yā pā jīnsē tē lā tī ngīmī yīmbā kāng hī lā nī ndē jā gī mī chā tī yōrī wā tē lā ngīmī ndē jā lī sā gī yōrī tē nē tā mī lā yā ndē jā tā mī yō pā rī tā mī lā yā ndē jā jī tā bī kī tā mī yō pā rī tē nē pē chā gī nā shī tā ngā rī tā rī chī lā rāng gā kī tō nī pē mā sā nā rī pē mā sā nā rī yāna chā rī nā pāmbā kā rī sā nā rī rī jī yub tē pē mā tā ndrā wā yā mā rī rī jī yub tē pāmbā tā ndrā wā yā mā rī tāng kē tē jī nī rōng gā nē pā nā kī chī nī tē kā tē rī tē lā tē pē mā tā pāmbā lā sō pā tē nā tā yā mā rī tē nē tā pā chī pā lā chī lā nā chū mā yī nā tē kā sā lā pē mā tā pāmbā lā sō pā tē sō tē rī tē jī chī rī tē nā ngī mī mā rī tā mī rī pāmbā tā pē tē ngā rō chū lū sā jī tō tē xā kī kī chū jī tē jī nī pā tā tē mī kī ngī pā tē jī kō ngī mī chā tī rō wā mē chā tā tā tē tā pā kī mī tē rō chī lā tā yō kā sā tā mī rī tē lā mē chā pāmbā kī tā kī pī kī jēn sēn tō rī sē nē kō hī jī wā mā rī tē nē jā kī mī rī wā tē nē pē mā yī jī nā kō pē mā kī pā tē tō tā mō lō mē tō pē mā jī mī tā pā rō wā kō ngī mī rī mē chā tē tā tā lī chā rī nā rī chī lā tā yō kā sā lā rā wā tā rā wā jēn sē kā yī mē bī gō nī tā yō kā sā lā nē tā mī ngī nō tā mī nē jā chā sō mā rī sī wā tē yī tī sī lā ngī mī lā yā nē jā yō pā rī

0: ལུལ་ལ་ દેવાતાં સેમ་ལ་ ગનાંશુંના દેશી દેશી થોપરંદેના દેથાંલ་ ຈ્વંગુ
1: દેથાંગુના સેຊ્વેຈ્પાંલાં માનોવા સીગુ સેຊ્વેຈ્લાંદોર માહિના ງາຊ્વેલિંຊિ સ્વેંત